આપણે આજની મજલિસ સિલે રહેમીથી મોમિનોના હુકૂકની અદાયગીથી શરૂ કરી રહ્યા છે. બીમારોની શફાયાબી માટે મઝારાત મુકદ્દસા, ઝાયરીને કરામ, અઝાદારાને કરામ, પરદેદાર ઔરતોની હિફાઝત, અમાન, ઇઝ્ઝત, કામયાબીની વાસ્તે હરેક મોમિનની હરેક દિલી ઉમીદ પૂરી થાય. જે બી મોમિન જે બી કાંઈ વ્યાધિ, પરેશાની, દુઃખો, ગમોમાં મુબતેલા હોય, મસાયબે મોહમ્મદ વાલે મોહમ્મદ અલી ઇસ્લામના વાસ્તાને સદકાથી અલ્લાહ તેઓ લોકોની તકલીફોને જલ્દીથી દૂર ફરમાવે. આપણા મરહુમીનના દરજાતની બુલંદીની વાસ્તે ઝાલિમોની નાબૂદ, ઝલીલ, રુસ્વા, તબાહ, બરબાદ, હલાક થવા વાસ્તે જન્નતુલ બકી, જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામે ઝમાના અલે ઇસ્લામનો ઝુહુર જલ્દી થાય, અમો ઇમામે ઝમાના અલે ઇસ્લામના સાચા અનસારોમાં શામિલ થઈ શકે, ખાસો ખાસ મજલિસે હુસૈન અલે ઇસ્લામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલુસે દિલની સાથે અઝમતે મોહમ્મદ વાલે મોહમ્મદ, મસાયબે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર ત્રણ વખત બાવાઝે બુલંદ સલાવાત.

મોમનીને કરામ મજલિસને આગળ વધારવા પહેલા એક નરમ ગુજારિશ છે મોમનીને કરામથી. તમને ખબર છે આપણે જે કરબલાના શહીદોનો માતમ કરી રહ્યા છે એ લોકો એકબીજાને સાથ આપતા હતા, નેકીના મેદાનમાં આગળ આવતા હતા. તો તમોને બી કરબલાના શહીદોના વાસ્તા આપી એટલો સવાલ કરું છું, અલ્લાહ તમારા સવાબમાં વધારો કરશે, તમને ઇમામે ઝમાન અલેસલામની દુઆ નસીબ થશે. પ્લીઝ તમે લોકો જરાક આગળ આવી જાઓ તાકે મોરે આવવાવાળા મોમિનીનને જગા મળી જાય. ખુદા તમને જઝાય ખેર આપે. એક દુરૂદ પડીએ محمد و آل محمد پر. ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوم ذكره شرف للذاكرين، يوم شكره فوز للشاكرين، يوم طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء، يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مؤمنين كرام، السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، بسم الله الرحمن الرحيم. مؤمنين الكرام، آج پہلی مجلس ما تمارا طرف تھی મારા તરફથી બધાય મોમિનીને કરામના તરફથી કાલના દિવસની યાદમાં કાલના દિવસની બરકતો અને રહેમતો હાસિલ કરવા માટે સૂરે મુબારકે ઓલે ઇમરાનની 38 નંબરની આયતની તિલાવત ફરમાવી રહ્યો છો. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. હુનાલિકા દઆ ઝકરિયા રબ્બા. અને એ વખતે જ્યારે જનાબે ઝકરિયાએ અલ્લાહની બારગાહમાં દુઆ કરી, કાલા રબ્બી હબલી મિલ્લદુનકા ઝુરિયતન તૈયબા ઇન્નકા સમીઉ દુઆ, દુઆ કરી, એ મારા પરવરદિગાર તારી પાસેથી મને એક પાક ઔલાદ નસીબ ફરમા કે તું દુઆને કબૂલ કરવા વારો છો. એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તમે બી વિચાર કરતા હશો શા માટે બધાય મોમિનીને કરામના તરફથી આ આયે મુબારકાની તિલાવત ફરમાવ્યો. તમે વિચાર કરો, સોલ્યુશન ઉપર આવો, તો નતીજો કોઈ નિકાલો. હમણા હું ઇન્શાલ્લાહ વતાલા એની વજાહત પેશ કરું છું એ દુઆની સાથે કે અલ્લાહ તાલા જે છે ને કાલના દિવસની બરકતો હાસિલ કરવાની અમો બધાને તૌફીક અને કામયાબી અતા ફરમાવે. સૌથી પહેલાં તો અલ્લાહ તાલાનો આભાર અને એહસાન માની લઈએ છો.

અલ્લાહ તાલાનો આ ફઝલ છે, એહસાન છે, કરમ છે, મહેરબાની છે કે આ ચોથો અશરો હું તમારી ખિદમતમાં હદીઓ પેશ કરવાનો શરફ હાસિલ કરી રહ્યો છું. હા, ચોથો અશરો છે. હિજરી 1448 હિજરીની આ પહેલી મજલિસ નિસ્બત કાલની તારીખથી જે હું બયાન કરવા ચાહું છું એ છે, એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આ વાત ઉપર આપણે સિરિયસ લઉં જરૂરી છે. અલ્લાહ મને શક્તિ આપે, મારી જબાનમાં તાસીર આપે કે હું સરખી રીતે સમજાવી શકું અને મોમિનોના દિલોમાં આ વાત ઉતરે ને આપણે બધા અમલ કરે. મોમિનીને કરામ, ચાહી રહ્યા છો જેવી રીતે અલ્લાહ તાલા એહલે બદરને ગૈબી મદદ આપ્યો અને એ લોકોએ કામયાબી હાસિલ કરી એવી લડાઈમાં કે જે લડાઈને જીતું ઇમ્પોસિબલ વાત હતી. ઇમ્પોસિબલ વસ્તુ પોસિબલ બની જાય તમારી જિંદગીની અંદર અલ્લાહ તાલાની મદદ, એહસાન અને ફઝલથી. ચાહી રહ્યા છો, કોણ એવો હશે કે જે ના પાડશે? પણ કેવી રીતે એ મદદે પરવરદિગાર ગૈબી મદદને આપણે હાસિલ કરી શકે છે એની ચાવી કાલના દિવસની છે. જો આ મિમ્બરે રસૂલ છે, જઝબાતી વાત કરવાની મને રજા બી નથી, મારો હક બી નથી થતો, હું હકાયત બયાન કરું છું અને માસુમીન અલેમુસલામના હવાલાથી બયાન કરી રહ્યો છું જેટલો ટૂંકમાં બની શકે. જનાબે રૈયાન ઇબને શબીબ કાલની તારીખે ઇમામે ઝામીનો સામીન ઇમામે અલીએ રિઝા અલેહી સલામ ઇમામ રઝા અલી ઇસ્લામની ખિદમતમાં જ્યારે હાજરી આપે છે, ઇમામ અલી ઇસ્લામ એમની તરફ જોઈને કહે છે કે ઇબને શબીબ, તમે જે છે આજના દિવસે રોજો રાખ્યા છો? આજ પહેલી મુહર્રમ છે. તરત જ રૈયાન ઇબને શબીબ કહે છે કે મૌલા, નહીં, આજના દિવસે હું રોજો નથી રાખ્યો. શા માટે આજના દિવસે રોજો રાખવું? આજ પહેલી મુહર્રમના રોજો રાખવાની ખુસુસિયત શું છે? ઇમામે ઝામીનો સામીન અલ ઇસ્લામ ફરમાવે છે, રૈયાન રૈયાન, આ પહેલી મુહર્રમનો એ દિવસ છે કે જ્યારે જનાબે ઝકરિયા પૈગંબર મહેરાબે ઇબાદતની અંદર અલ્લાહની બારગાહમાં દુઆ કર્યા હતા, રબ્બી હબલી મિન લદુનકા ઝુરિયતન તૈયબા ઇન્નકા સમીઉ દુઆ, એ પરવરદિગાર તારી પાસેથી મને એક પાક પાકીઝા ઔલાદ અતા ફરમા કે તું દુઆને કબૂલ કરવા વાળો છો. અને એ દુઆ ખતમ થઈ કે અલ્લાહ તાલા તરફથી જે છે ને એ જ મહેરાબે ઇબાદતમાં જનાબે ઝકરિયા પૈગંબરને બશારત દેવામાં આવે છે, જનાબે યહ્યા પૈગંબરની વિલાદતની. જે બી મોમિન આજના દિવસે એટલે કાલે પહેલી મુહર્રમના રોજો રાખે અને ત્યાર પછી અલ્લાહની બારગાહમાં જે બી દુઆ માંગશે અલ્લાહ તાલા એની દુઆને એવી રીતે કબૂલ કરશે જેવી રીતે જનાબે ઝકરિયા પૈગંબરની દુઆને કબૂલ કર્યા છે. નહીં, વાત સાંભળવામાં કેટલી સિમ્પલ લાગે છે, વાત એટલી સિમ્પલ નથી. કુરાને મજીદે જે કહ્યું છે મેરી મારી આયતો ઉપર તમે શા માટે ગોર ફિકર વિચાર નથી કરતા? આ વાત એટલી આસાન નથી મારા ભાઈ, આ વાત બહુ જ વજની છે, એની અહેમિયતને સમજવું જરૂર છે, જાણવું જરૂરી છે. હું જેટલો ટૂંકમાં બની શકું એટલો તમારી ખિદમતમાં બયાન કરું. બે હવાલા, બુઝુર્ગ હવાલા તમારી સામે રાખું છું. તફસીરે નમૂના આયતુલ્લાહ નાસિર મકારમે શિરાઝી, તફસીરે નૂર હુજ્જતુલ ઇસ્લામ શેખ મોહસિન કરાવતી. અલ્લાહ તાલા બંને બુઝુર્ગ ઓલમાને સલામત રાખે, જઝાય ખૈર અતા કરે, એ લોકોની ખિદમતોને કબૂલ કરે અને ઇમામે ઝમાન અલ ઇસ્લામના ઝુહુર પછી એ લોકોને આ ખિદમતનો શરફ અતા ફરમાવે. હવે હું એની અંદર ત્રણ ચાર ઓલમાના હવાલાથી આ પેશ કરું છું.

લખી રહ્યા છે. બે બહેનો એક ફેમિલીની અંદર, બે બનાવ એક જાતના, ઇત્તેફાક કહો યા મસલેહતે પરવરદિગાર તમે કહો. બે બહેનું કોણ? પહેલી બહેન જનાબે ઇમરાનની ઘરવાળી, એટલે જનાબે મરિયમની માં. એ પણ બાંજ હતા, લોંગ ટાઈમ એને કોઈ ઔલાદ નથી થઈ, અને એ દુઆ કર્યા, અલ્લાહ તાલા એને જનાબે મરિયમ જેવી ઔલાદ અતા ફરમાવી, જે એના જમાનાની ઔરતોની સરદાર પાક અને પાકીઝા બીબી હતા, જેના નામનો સૂરો બી મોજૂદ છે. આ બયાનમાં હું એન્ટર નહીં થાઉં, નહીં તો મોઝું બહુ તુલાની થઈ જશે, મારા મોઝુમાં નથી. અસલ વાત આ છે. બીજી બહાન જનાબે ઝકરિયા પૈગંબરની ઘરવાળી, યા ખુદા, જેનો હવાલો ઇમામે રઝા અલ ઇસ્લામ આપ્યા છે. તમને ખબર છે એની એજ કેટલા વર્ષની હતી? તારીખે ઇસ્લામ ઉઠાવી લ્યો, હયાતુલ કુલુબ તમે લઈ લ્યો, આ એક હવાલો લઈ લ્યો, તમને તમારો કામ પૂરો થઈ જશે. જનાબે ઝકરિયા પૈગંબરની ઘરવાળી, એની એજ હતી 98 વર્ષની, અને કોઈ ઔલાદ નથી. બાંજ હતા એટલે સાયન્ટિફિકલ તોર પર ઔલાદ થાય જ નહીં, ઇઝ ઇમ્પોસિબલ. જનાબે ઝકરિયા પૈગંબરની એજ કેટલી હતી? ઉઠાવો તારીખની કિતાબ હયાતુલ કુલુબ, 120 વર્ષની ઉંમર, અને પોતે કહી રહ્યા છે આ ઉંમરમાં તો જે છે બચ્ચા પેદા ના થાય. છતાં બી કાલની તારીખે જનાબે ઝકરિયા પૈગંબર અલ્લાહની બારગાહમાં દુઆ માંગી રહ્યા છે. શા માટે આટલા વખતથી આ દુઆ ના માંગ્યા, કાલની તારીખે માંગ્યા? બસ એક જ બોલની અંદર વાત કમ્પ્લીટ થઈ જાય, અધૂરી ના રહે. જનાબે મરિયમની પરવરિશ કરી રહ્યા હતા, ધ્યાન રાખી રહ્યા હતા, જન્નતના ફ્રૂટ જોયા, અને તરત જ કહે છે કે આ ઇમ્પોસિબલની વાત છે, દરવાજો બંધ છે, ઇમ્પોસિબલ પોસિબલ બની ગયો, કારણ કે અલ્લાહ તાલાએ ચાહ્યું. બરાબર ને? તો જો અલ્લાહ અહીંયા મરિયમ માટે એક ઇમ્પોસિબલને પોસિબલ બનાવ્યો, તો મારા માટે શા માટે નહીં? તમે જે હું એક આયતનો હવાલો આપો છો ને, એના પછીની આયતોની તિલાવત તમે કરી લેજો. બીજા હવાલા ખપે તો મિંબરથી નીચે તમે મારી પાસેથી લઈ લેજો. કે જનાબે ઝકરિયા પૈગંબર દુઆ માંગતા તો માંગી લીધા, આ એજની અંદર યાદ રાખજો, 120 વર્ષની ઉંમર, બાયરી બાંજ છે, દુઆ કરી લીધા, અને જ્યારે એને બશારત દેવામાં આવે છે તો કુરાનની આયત કહે છે, હાઉ ઇઝ ઇટ પોસિબલ? જનાબે ઝકરિયા પૈગંબર આટલો હૈરતમાં ડૂબી ગયા, કેમ કરતા બની શકે મને ઔલાદ થાય, મારી ઘરવાળી એક ઝઈફા બાંજ છે, હું પણ બિલકુલ ઝઈફ થઈ ગયો છું, અમારા બંનેમાં ઔલાદ પેદા થવાની સલાહિયત મોજૂદ નથી, છતાં બી તમે કહી રહ્યા છો ઔલાદ થાય કેમ કરતા? અલ્લાહ તાલાએ દિલાસો આપ્યો કે અલ્લાહને ખપે ઇમ્પોસિબલ પોસિબલ બની જાય છે, જે અલ્લાહ તમને પેદા કરી શકે છે કે તમે ના હતા, એ ઔલાદ બી આપી શકે છે. તમે જોયા કેવી, એટલે ઇમામે રઝા અલ ઇસ્લામે શું કીધા છે કાલના દિવસો માટે? એમ નથી કીધા કે તમારી દુઆ કબૂલ થશે, ના ના ના ના, મારા ભાઈ, ઇમામના કલામને સમજવાની જરૂર છે, જાણવાની જરૂર છે. ઇમામ અલ ઇસ્લામે શું કીધા? જેવી રીતે ઝકરિયા નબીની દુઆ કબૂલ થઈ, એક ઇમ્પોસિબલ ચીજ પોસિબલ બની ગઈ, એવી રીતે અલ્લાહ તમારી બી દુઆને કબૂલ કરશે, તમારી ઇમ્પોસિબલ હાજત પોસિબલ બની જશે. બસ કાલના દિવસે રોજો રાખો અને અલ્લાહની બારગાહમાં દુઆ કરો, અને પછી એનાથી ફાયદો ઉઠારો. હવે આવો બીજા મરહલાની અંદર દાખલ થાય. એક દુરૂદ પડીએ મોહમ્મદ વાલ મોહમ્મદ પર. દુઆ માંગું છે ને, કઈ ચીજ માંગું છે? જો કાલેના દિવસે ફક્ત ઔલાદ માંગ્યા છે, તો એ ઔલાદ અહીંયા જ બાકી રહી જશે, એકલા આપણે કબરમાં જાશું, ઝઈફ થઈ જાશું, ઔલાદ પાસે ટાઈમ બી નહીં હોય આપણને સલામ કરવાનું, આપણે નકટા થઈને સામે જાશો તો પછી કહેશે ક્યાંથી આ આવી ગયો. દુનિયાની હકાયક સામે રાખો ને,
अच्छा चलो बात ने आगर वधा।

اولاد چلو اولاد نی دعا قبول تھئی گئی پن اولاد جو نیک نہ بینی سالے نہ بینی بھٹکی گئی تو پچھی سو تھا سے اپنی آخری نسل برباد تھئی گئی کہ نہ تھئی گئی એટલે કાલના દિવસે ન ઔલાદ ફકત માંગવાની છે ન તો પછી યા ખુદા પોતાની એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલ મોહમ્મદ પર અલ્લાહ રહેમ કરે આપણા હાલાત ઉપર હું જલ્દીથી વાત આગળ વધારું છું જલ્દી જલ્દી પરવામાં કોઈ ચીજ અધૂરી રહી જાય તો પ્લીઝ તમે મારું ધ્યાન ખેંચજો બીજી મજલિસની અંદર એનો ખુલાસો બયાન કરી લઈશ મને મારો વખત ઓછો છે દિવસ બી ઓછા છે મને વાતને કમ્પ્લીટ કરવું છે મારો જે મોઝુ છે આ 12 દિવસની અંદર આપણે સાથે બેસી અને વિચાર કરવાનું છે કે જે સામે જમાનો આવી રહ્યો છે એ કયો જમાનો છે આવી રહ્યો નથી આપણે એ જમાનાની અંદર દાખલ થઈ ગયા છે કયો જમાનો જે જમાનાને આખરી જમાનો કહેવામાં આવે છે આખરી જમાનો જે આટલો સખત જમાનો હશે કે ઇમામે સાદિક અલઈસલામે ફરમાવ્યા આગનો બળતો કોયલો એ તમારા હાથમાં સવારથી સાંજ સુધી રાખવું આસાન હશે પણ ઈમાનને બચાવવું આસાન નહીં હોય જે આગનો કોયલો આપણે એક સેકન્ડ પોતાની હથેલી ઉપર નથી રાખી શકતા પણ જો એને તમે આટલી હિંમત કરો આખો દિવસ તમે હાથમાં બાંધીને રાખો તો એ મુમકિન છે પણ આખરી જમાનાની અંદર પોતાનું ઈમાન પોતાનો અખલાક પોતાનો કિરદાર પોતાનો ખુલુસને બચાવું એનાથી વધારે મુશ્કેલ હશે ભાઈ આખરી જમાનો અને જૂનો જમાનો જે પસાર થઈ ગયો એમાં ડિફરન્સ શું છે ફરક શું છે એની અંદર આસમાન જમીનનો ફરક છે મારા ભાઈ આસમાન જમીનનો ફરક છે જે જમાનો પસાર થઈ ગયો છે પાસ્ટ જમાના એની અંદર જેવો લોકોનો ઈમાન કમઝોર હતો એ લોકો પાસે મોકો હતો કે પોતાના ઈમાનને મજબૂત કરે જેવો લોકોમાં ખુલુસની કમી હતી એ લોકો પાસે મોકો હતો પોતાના ખુલુસને વધારો કરે ભટકાઈ ગયા છે તો એ લોકોને સુધરવાનો મોકો મળે પણ આખરી જમાનો આટલો સખત જમાનો આટલો સખત જમાનો આખરી જમાનાની નિશાનીની અંદર છે કે જે જીવતા માણસો હશે એ મરેલા રિશ્તેદારોની કબર પાસે જશે અને કબર પાસે જઈ ફરિયાદ કરી રોઈ રહ્યા હશે પોતાને મરેલાની કબર ઉપર સુરાવીને કહેશે મારા ભાઈ તું ખુશ નસીબ છો કે તું મરી ગયો તારો ઇંતકાલ થઈ ગયો આ દુનિયાના ફિતના ફસાદથી તને નજાત મળી ગઈ કાશ તારી જગામાં હું મરી જાત આવો ખરાબ જમાનો એ ખરાબ જમાનાનો સામનો કેમ કરું હા ઘણા માણસો મસાઇલને મસાઇલની હેસિયતથી નથી સમજ્યા એના માટે ગલત કદમ ઉઠાવી રહ્યા છે મેં પોતે હમણાં જોયો છે કેટલાક એવા માણસો જે હમણાં લડાઈ શરૂ થઈ ત્યારે આ મસ્જિદમાં જવાનો ફાયદો શું છે ઇમામ બારગામાં જવાનો ફાયદો શું છે ભાઈ શા માટે તમને મસ્જિદમાં નથી આવું અરે મસ્જિદ તો મૂકી દો ઘરે બી નમાઝ ના પડવું જોઈએ ભાઈ શા માટે થયો શું વારંવાર અમે ફરિયાદ કરે છે આ ઇમ્તિહાનના દોરની અંદર ઓલોમા તરફ રજૂ કરો આવો તમારા સવાલ લઈને અમારી પાસે અમે તમે લોકોને સમજાવશું પણ દિલને વાતને દિલમાં દબાવો નહીં કારણ કે આજે જો તમે વાતને દિલમાં દબાવ્યા છો તો મલેકુલ મોતનો સામનો તમે એકલા કરશો ને એ વખતે જો તમારી પાસે મારેફત કમ્પ્લીટ નહીં હોય એવો જવાબ નહીં હોય કે જે તમારા મનને શાંતિ આપે તો શૈતાન વસવસા ફેલાવવામાં કામયાબ થઈ જશે અથવા તો તમને ખરાબ મોત નસીબ થશે અથવા તો મરતી વખતે તમારો ઈમાન બરબાદ થઈ જશે એના કરતા આવો ને સવાલ કરવામાં કોઈ ખરાબી નથી જાણવા માટે છે ને સમજવા માટે છે ને કોઈ બી જાતનો સવાલ હોય ઇમામે જમાના સમજમાં નથી આવતી આ ગાયબ ઇમામથી શું ફાયદો મળે છે આ ખુદા એનાથી શું ફાયદો છે એક્સેટ્રા એક્સેટ્રા એવા જેટલા સવાલ હોય તમને એમ લાગે છે સવાલ નકામા છે નકામા નથી આ વિચારો નકામા

વિચારો નથી. આ સકારાતની વખતે જ્યારે આવશે ને ત્યારે ઝેરીલા તીર બનીને આવશે. ખુદાના વાસ્તે ઓલો માં તરફ રુજૂ કરે, પોતાના દિલના દુખાવને બયાન કરે, અને પછી જો એ લોકો પાસેથી ઇતમિનાન કુન જવાબ ના મળે ત્યારે પછી બીજા ઓલોમાં તરફ રુજૂ કરે, પણ જવાબ તલાશ કરે આપણા ઓલોમાં પાસેથી. હા ભાઈ, શા માટે તમે કહો છો નમાઝ પડવામાં ફાયદો નહીં? તો કે આ ખુદાની ઈબાદત કરું શું ફાયદો છે?

આવો જુલમ થઈ રહ્યો છે, બચ્ચાને મારવામાં આવી રહ્યો છે, કેટલી તકલીફ પડી. ખુદા તાલા તરફથી કાંઈ રિએક્શન ના આવ્યો. તમે ખુદા પાસેથી શું ઉમીદ રાખો છો? શું રિએક્શન આવે? કેમ જમીન ફાટી નહીં? કેમ અઝાબ ના ઉતર્યો? પેલે તમે અઝાબનો ફિલોસોફી તમે સમજ્યા છો? હા, કેટલાક આપણા મોમિન જવાન શાદીને લોંગ ટાઈમ થઈ ગયો પણ ઔલાદ નથી. ભાઈ, ઔલાદ નથી, અમે તમને અમલ આપે. તમે નમાઝી છો, નેક છો, પરેશગાર છો, પરેશગારીનો નૂર તમારા ચહેરા ઉપર અમે જોઈ રહ્યા છે. હા, અમે તમારા હકમાં દુઆ કરે, અમલ બતાવે, એવા અમલ છે જેનાથી ઔલાદ ના થાય, ઔલાદ થઈ જાય. તો તરત જ કહેશે, ના મૌલાના સાહેબ, અમને ઔલાદ નથી ખપતી. ઔલાદ નથી ખપતી? ભાઈ કેમ આવી રીતે? રસૂલે ખુદા તો કીધા છે, નિકાહ કરો, ઔલાદ પેદા કરો, હું ફખર કરીશ. જે સાકિત થઈ ગઈ છે ઔલાદ, એના ઉપર ફખર કરીશ. તમે કહો છો કે તમને ઔલાદ જ નથી ખપતી? તો કે મૌલાના સાહેબ, આ આખરી જમાનોનો ફિતનો જે અમે જોઈ રહ્યા છે, અમારા સ્કૂલનો માહોલ અને દિવસે દિવસે જેવી રીતે કલ્ચર જે રાસ્તા ઉપર જઈ રહ્યો છે, આવી હાલતની અંદર ઔલાદ પેદા કરાવાય? આપણી ઔલાદ ભટકી જાય તો? તું કીધું કે શાબાશ, તમે એમ સમજ્યા છો, જે વિચાર તમારા મગજમાં આવે છે એ હક છે. રસૂલે ખુદા તો કીધા છે, અલી હકની સાથે છે, હક અલીની સાથે છે. તમે કેમ કરતા તમારી વાતને હક સમજ્યા છો? અરે વાત સાચી છે, આખરી જમાનાનો પ્રોબ્લેમ છે બધું, પણ એનો સોલ્યુશન બી છે. મારા ભાઈ, આખરી જમાનાની અંદર જે પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ કોણ ક્રિએટ કરશે? કોણ? અલ્લાહ તાલા નહીં. નમાઝમાં નથી આવ, નમાઝ નથી પડું, તો નમાઝ ના પડવાથી સોલ્યુશન મળી ગયો તમને? મસ્જિદમાં ના આવવાથી જુલમ રોકાઈ ગયો? કાંઈ થયો? કોઈ સોલ્યુશન તમને મળ્યો? તો મતલબ કે તમે બિલકુલ, તમારી થિંકિંગ ગલત છે, મારેફતની કમી છે, મઝહબને સમજ્યા નથી. મારા ભાઈ, સોલ્યુશન તરફ આવો. આ ખરાબ હાલત શા માટે પેદા થશે, કેના કારણે પેદા થશે, એનો સામનો કેમ કરવું? ઇમામે જમાનાને લશ્કરની જરૂરત છે. એ લશ્કર તમારી ઔલાદ છે અને તમે કહી રહ્યા છો ઔલાદની જરૂરત નથી. તો એમ જ કહો ને ખુલ્લી રીતે, ઇમામે જમાના માટે અમે લશ્કર પેદા કરવા માટે તૈયાર નથી. આવો સામે આપણે બેસે, ડિબેટ કરે, આપણે જે છે ને ડિસ્કશન કરે, અને ત્યાર પછી આવો. પછી બી અમારી વાત સહી ના લાગી તો ઔલાદ પેદા ના કરજો, પણ તમે ગલત ફેમીમાં છો. આટલો સખત ઇમ્તિહાન. છેલ્લો સવાલ, એનો જવાબ નહીં આપું, કાલેની મજલિસમાં જવાબ આપતા ડાયરેક્ટ હું આગળ વધી જઈશ. જે આયતની તિલાવત કરવી હતી એ પણ મૂકી દીધો, કારણ કે હું મજલિસને વખત ઉપર પૂરો કરી શકું. એક દુરૂદ પડીએ મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. એક મકામ ઉપર આ મજલિસ પડી રહ્યો હતો, એક મોમીને આલે મોહમ્મદ સવાલ લઈને આવ્યો, મૌલાના સાહેબ, આ તમે કેવી વાત કરી રહ્યા છો? આટલો સખત ઇમ્તિહાન, એનો મતલબ એમ થયો કે અલ્લાહ ચાહતો જ નથી કે અમે ઈમાન ઉપર મરું નસીબ થાય. યા તમારી ભૂલ છે, યા તો માનવું પડશે કે અલ્લાહ આદિલ નથી. શા માટે પોતાની મરજીથી આટલો સખત ઇમ્તિહાન લઉં કે આગનો કોયલો તો હાથમાં પકડી શકે છે, ઈમાન નથી બચાવી શકતા? યા તો પછી તમે સમજાવવામાં ભૂલ કરી રહ્યા છો કે જે છે ને, જે અલ્લાહ ફુરુએ દીનને બી નાઝિલ કર્યો તો એની અંદર લિહાઝ કર્યો છે કે અલ્લાહ તાલા તમારી આસાની ચાહે છે, તકલીફ નથી ચાહતા. તો અહીંયા આવી રીતે ઉસૂલે દીનની અંદર આટલી તકલીફ શા માટે રાખવામાં આવી? એનો જવાબ શું છે? ઇન્શાલ્લાહ કાલેથી આપણે વાતને આગળ વધારશું, ઇન્શા અલ્લાહ વતાલા. એનો જવાબ તમે બી તલાશ કરો. હું જવાનોને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ આ સવાલ તમે બીજા કોઈ મોલાનાને નહીં પૂછતા, તમે વિચાર પોતે જવાબ તલાશ કરો. ના મળે તો પછી અલગ વસ્તુ છે. કાલે હું જ્યારે, કાલેથી જ્યારે હું જવાબ આપું અને તમારા મનને શાંતિ ના મળે, પછી ઓલોમા તરફ તમે રજૂ કરજો. પણ કાલે સુધી જે છે તમે પોતે વિચાર કરો. અને પ્લીઝ, મજલિસની અંદર કોઈ બી એવી વાત હું બયાન કરું કે જે સમજમાં ના આવે, તમને લાગે ના ઇઝ ટુ મચ,
આવી રીતે છે જ નહીં, કેમ કરતા આ બની શકે? કોઈ પ્રૂફ ખપે છે, તમે મારી સામે સવાલ લઈ આવજો. ઇન્શા અલ્લાહ વતાલા એનો ઇતમિનાન, દિલના ઇતમિનાન કુન તમને જવાબ મળશે. એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલ મુહમ્મદ પર. બસ અઝીઝાને મોહતરમ, કાલેના દિવસ

દિવસે બની શકે તો રોજો બી રાખે, હતા કે બધા માણસો રોજો નથી રાખી શકતા. ઘણા માણસો બિચારા કામવાળા હોય છે, ઘણાની હેલ્થ સારી નથી હોતી, તો કાંઈ વાંધો નથી. તમે દુઆ કરો, દુઆ કરવામાં તો કાંઈ વાંધો નથી ને. દુઆ કરે કે આખરી જમાનાની અંદર કાલેની સ્પેશિયલ દુઆ આ હોવી જોઈએ, અમારો ઈમાન એવો મજબૂત, અમારો અકીદો એવો મજબૂત, અમારી મારેફત એવી મજબૂત, અમારો ખુલુસ એવો મજબૂત, હુસૈનિયતનો જઝ્બો એવો મજબૂત અમારામાં પેદા થાય કે આખરી જમાનો અમારો ઇમ્તિહાન લેતા થાકી જાય, પણ અમે એની સામે અલી અલી કહીને સામે આંખમાં આંખ મલાવીને ઊભા રહે, ઇમ્તિહાનને થકાવી દેવે. ઇમામે હુસૈન અલૈહિસલામ મદીનાથી કાફેલો રવાનો થાય છે. આ જે સવાલોના જવાબ હું આપી રહ્યો છું એને બી જાણવું અને સમજવું બહુ જ જરૂરી છે. શા માટે કાલે હું એક્સપ્લેન કરીશ ઇન્શાલ્લાહ. હમણાં ફક્ત સવાલોના જવાબ કે ઇમામે હુસૈન અલૈહિસલામ મદીનાથી રવાના થયા, શા માટે મદીનામાં જ રહીને પોતાનો ડિફેન્સ ના કર્યા? કરી શકતા હતા કે નતા કરી શકતા? આજે વાકે કરબલા ઉપર એતરાઝ કરવાવાળા એતરાઝ કરે છે. મદીનામાં તો ઘણા બધા સહાબી હતા, ઘણા બધા મુસલમાનો હતા. અહીંયા ઇમામે હુસૈન હલમિન નાસરીનની આવાઝ બુલંદ કરત, એને મદદગાર મળી જાત, છતાં બી હિજરત કરીને શા માટે ગયા? અમારો જવાબ એક જ છે. અમારો પિછલો એક્સપિરિયન્સ એનો જવાબ તમે આપો. હજી તો રસૂલે ખુદાની શહાદત થઈ છે, ફાતેમા ઝેરાની રોવાની આવાજ આવે છે. કેટલા માણસો બહારે નીકળીને કહ્યા ફાતેમા ઝેરાને દુઃખ ના આપો, કેટલા સાથ આપ્યા? અલીનો હક છીનવામાં આવ્યો, કેટલા સાથ આપ્યા? હા, અલીને મેરાબમાં શહીદ કરવામાં આવ્યો. હા, કેટલા માણસો જે છે પ્રોટેસ્ટ કર્યા કે આ ના થવું જોઈએ. કેમ હસન મુસ્તબાના જનાઝામાં તીર બરસાવવામાં આવ્યો? એટલે મદીનાની, ઓલો કુફાની વાત મૂકી દે, મદીનાની આપણે વાત મૂકે. એક માણસ ઊભો રહ્યો અને કહ્યો કે આ હસન મુસ્તબા છે, જન્નતના જવાનોના સરદાર છે, એના નાના પાસે દફન થવા માંગે છે તો એનો હક થાય છે, શા માટે તમે તીર બરસાવી રહ્યા છો? કોઈ ઊભો રહ્યો, કોઈ પ્રોટેસ્ટ કર્યો, તો તમે કેમ કરતા કહી શકો છો કે ઇમામે હુસૈન અલૈહિસલામ મદીનામાં રહેત તો એને મદદગાર મળી જાત? બલકે દુશ્મનોને, મુખાલિફોને, નાસબીઓને બોલવાનો મોકો મળી જાત. ઇમામે હુસૈન ઉપર તોહમત લગાવત, કઈ તોહમત? તમે જોયે વાકે કરબલા પછી હરાની લડાઈ થઈ કે ના થઈ? મદીનાને બરબાદ કરવામાં આવ્યો કે ના આવ્યો? હા, મદીનાની ઓરતોની ઇજ્જત લૂંટવામાં કઈ ખરાબી હતી જે નથી થઈ? મિંબરે રસૂલ ઉપર કૂતરો ચડીને પેશાબ કર્યો કે ના? કઈ ખરાબી છે જે નથી થઈ? જો ઇમામ હુસૈન અલૈહિસલામ મદીનામાં રહેત અને એ વખતે યઝીદના લશ્કર આવીને એટેક કરત તો એક તોહમત લગાવવામાં આવત કે શું જોઈ લીધા ને આ બધી મુસીબત આવી આ હુસૈનના કારણે. એને ખબર હતી એની જાનને ખતરો છે, તો શા માટે મદીના મૂકીને ના ચાલ્યા ગયા? બહાનો મળી જાત. એના માટે ઇમામે હુસૈન અલી ઇસ્લામ પર લાઝીમ હતો મદીનાથી હિજરત કર, અને એક હિકમતે અમલી આ પણ હતો. ઇમામે હુસૈન અલી ઇસ્લામ ચાહતા હતા કે જે એનો કાતિલ હોય એ ખુલ્લી રીતે સામે આવી જાય. હા, કેને ફાતેમા ઝેરાને શહીદ કર્યા? ના, એ તો હવે તમે શિયા છો, બોલ બોલ કરો છો, બહાનો છે કે નહીં? સહી વાત ગલત વાત એક જગા ઉપર બરાબર. કેને જે છે અલીએ મુર્તઝાને કેના ઇશારાથી શહીદ કરવામાં આવ્યો? અરે, એ લોકો તો ખારજી હતા, ખારજીની પછવાડે કોણ હતા? અલીનો દુશ્મન કોણ હતો? ના, એ વાત બધી મૂકી દો. હા, એ વાત તમારી બધા શિયાની પેદા થવાવાળી છે. અચ્છા, હસને મુસ્તબાને ઝેર કોણ આપ્યો? એની ઘરવાળી આપી. કબૂલ, ઘરવાળીને એ ઝેર ક્યાંથી મળ્યો? આટલો કાતિલ ઝેર જે રોમથી મંગાવવામાં આવ્યો, એ કોણ હતો જે આ ઝેર મંગાવી એની ઘરવાળીને આપ્યો? હવે આ તમારે, એ તો હવે બાયરી એવી હતી, હવે બીજો કોઈ આવીને ઝેર આપી દીધો મંગાવીને. એક બહાનો મળ્યો કે ના મળ્યો, સહી હોય કે ગલત હોય, ઇમામે હુસૈન અલી ઇસ્લામે ફરમાવ્યા બસ ઇઝ ટુ મચ, સ્ટોપ, હવે કોઈ બહાનો નહીં, હું એક ખુલ્લા મેદાનમાં આવીશ, મારા કાતિલોને બધાને ખેંચીને હું કરબલાના મેદાનની અંદર લઈ આવીશ, કે પછી દૂધનો દૂધ, પાણીનો પાણી થઈ જાય. પહેલો કાતિલ કોણ? આખરી

κάτι λκόν, ένε σαντάρου ανουμόκον άμαλε. Ποτά να τσεχράνε, ανε γιαζίδε κουπ κοσίσκαρι, και ενώ νάμ νάβε. Τι άρε το χάκι με μαντίνανε κοιτώ, του καταλκαρι να ξάματε, εκ παχάνω μαλιτζένε. Χουν τώρα καταλκαρι ρόσο. Αλλά το χάκι με μαντίνα, μου το κοιτώ το Χουσένε ανιάλι αβο, να. Μα κάνε, μα κάμα ημάνε Χουσένε αιβα, γαβάρνερνε χουκόμα αιβο. Και Χουσένε καταλκαρι νάκ. Have a hakimo samji reyahata, ano matlab suche, ana amone topi peravi pote baguanuche, and a mate directly katal mate, agarna aiva. Tamija, ane imam Hussein alayhi salam, makati hijrat karine gaya, a kafelo kufe jai reyohoto, javan saval kareshe molana saib samajmana aivi, imam Hussein alayhi salam ne kabar parigayati, ke kufio jechena, eloka dago karilidache, muslim bi shait. થઈ ગયા છે છતાં બી આ કાફલો કુફા તરફ શા માટે જઈ રહ્યો છે કારણ કે કુફા વસીલો હતો કરબલા સુધી જવા માટે હા કેમ ઇમામ હુસૈન ડાયરેક્ટ કરબલા ના ગયા જો ડાયરેક્ટ કરબલા જા તો અહીંયા બી બહાનો મળી જાત ભાઈ હુસૈન તને કરબલા જવાની જરૂર શું હતી હવે જોઈ લીધો તું પોતે કરબલા ગયો ને હવે તને આવીને ખારજીઓ ઘેરીને શહીદ કરી નાખ્યા એમાં અમારો શું વાંક કહેવાય ઇમામે હુસૈન આ નતા ચાહતા હું કરબલા નહીં જાઉં મારી મંઝિલ કરબલા છે પણ તમે મને લઈ જાશો અને ત્યાં જઈને શહીદ કરશો અને તમે લોકો બે નકાબ થઈ જાશો અને એ વખતે હૂરનો લશ્કર જ્યારે આવ્યો અને ઇમામે હુસૈનને ઘેરીને કરબલા સુધી લઈ આવ્યો ઇમામે હુસૈન અલી સલામનો મકસદ પૂરો થઈ ગયો સવાલ એ છે એનો જવાબ આજે નહીં એનો જવાબ કાલે તમે જ એ સવાલનો જવાબ જવાનોને ખાસ કહું છું કે તમે એમ સમજો કોઈ મુખાલિફ જે છે તમને એતરાઝ કરે છે કે આવી હાલતની અંદર હુસૈનને ઓરતો અને બચ્ચાને શા માટે લઈ જાઉં આવી હાલતની અંદર પોતે કહે છે કે આવો ખતરનાક સફર છે રસ્તામાં પાણી નથી હા એનો જવાબ શું છે અને એ જરૂરી છે કાલે ઇન્શાલ્લાહ વાત આગળ વધશે બસ અઝીઝાને મોહતરમ આર્યો જેટલો બની શકે આટલો જે છે ને સાથ મળી હુસૈનની આઝાદારી મનાવે એ અઝીઝાને મોહતરમ આ એ વખત છે કે જેની તમન્ના ફાતેમા ઝહરા અમારાથી કરી હતી આ મુહર્રમ મુહર્રમ નથી ફાતેમા ઝહરાની ઉમીદ અને તમન્ના પૂરી થવાનો જમાનો છે એ જ સવાલ કર્યા હતા ને બાબા હું દીનને બચાવ માટે હર કુરબાની દેવા માટે તૈયાર છો પણ મને એક જ સવાલનો જવાબ દો કે જે છે ને મારા હુસૈન ઉપર રોસે કોણ ફાતેમા ઝહરાને તમારો તમારા નામથી પુરુષો દિલાસો દેવામાં આવ્યો કયામત સુધી એક કોમ પેદા થશે કે જે તારા હુસૈનની આઝાદારી મનાવવાની છે આઈ મિલ્લતે ગિર્યા કુન તમારી ખુશનસીબી છે શુક્રે ખુદા કરો ફાતેમા ઝહરા એના દુખી દિલને તમે ઠંડક દેવા વારો છો ફાતેમા ઝહરાની દુઆ તમારી સાથે છે શફાતે ફાતેમા ઝહરા તમારી સાથે છે તમારી સાથે ઇમામે મહેદી બી બેઠા ખૂનના આંસુ રોઈ રહ્યા છે આઈ હઝાદારો હુસૈનનો કાફેલો મદીનાથી રવાનો થયો ઓલોમાં બયાન કરે છે હુસૈન અલૈહિસલામ એના કાફિલાને લઈને જતા હતા ને તો નાની બચ્ચી ફાતેમા સુગરાને સાથે ના લીધા ફાતેમા સુગરા વારંવાર આવીને બાબાના બાજુ ચૂમતી બાબા હું એકલી અહીંયા જીવી જીવી નહીં શકું બાબા મને બી સાથે લઈ જાઓ ના ઇમામે હુસૈન દિલાસો દેતા હતા બેટા હાલાત સારા રહ્યા તારા ભાઈ અકબરને મોકલીશ તને લેવા માટે આખિરમાં ફાતેમા સુગરા જ્યારે ના ઉમેદ થઈ ગયા ને પોતાના ભાઈ અલી અકબર પાસે આવે છે સાહેબે નઈમુલ અબરાર લખે છે આવીને કહે છે ભાઈ અકબર બાબા બી તો પોતાની બહેનોને સાથે લઈ જાય છે તમારી દુખિયારી બહેન બીમાર બહેન અહીંયા એકલી રહી જાય છે બાબાથી સિફારિશ કરો ને અમને બી સાથે લઈ જાય અલી અકબર આવ્યા બાબા બાબા મને રજા આપો ને મારી બહેનને સાથે લઈ જાય હુસૈન અલી સલામની આંખોમાં આંસુ આવી ગયા બેટા અકબર જે હું

جوی ریو چھوتا میں نتی جوی ریا ماری غیرت قبول نتی کرتی شمی فاطمہ زہرا بازاروں نے درباروں میں پھراوا باوے شرابی ہونا دربار یا ایم کہوں حسین نی یاد تازہ راکھوا ماتے حسین نا مشن نے جیو تو راکھوا ماتے ضروری ہتو کہ فاطمہ صغرا مدینہ ما رہے فاطمہ صغرا پاسے آوے چھے بیٹی بیٹی تارا تھی ہمیں رخصت تھئی چکیا چھے حالات سارا رہیا تو پچھی اکبر نے موکلی سب نے لیوا ماتے تمام بی بیوں تھی رخصت تھئی چکی કાફેલો રવાનો થયો મદીનાથી હજી જરાક જ આગળ વધ્યો કે અબ્બાસની આવાજ આવી કાફેલાને રોકો કાફેલાને રોકો હુસૈન પછવારે જોવે છે ભાઈ અબ્બાસ શા માટે કાફેલાને રોકી રહ્યા છો તો કે આકા જુઓ ઠોકરે ખાતી પડતી પડતી ફાતેમા સુગરા આવી રહ્યા છે સાંભળું હતો બીબીઓ પોતાને સવારીથી નીચે પછારી લીધા હુસૈન આવે છે બેટી રુખસત થઈ ચૂક્યા છે છતાં બી શા માટે આવો છો તો કે બાબા બસ એક છેલી વખતે એક એક બીબીને અરે ગલે મળીને ખુદા હાફિઝ કહી દઉં ફરી વાર મળું નસીબ થશે ખુદા જાને એક એક બીબીને ફાતેમા સુગરા ગલે મળીને ખુદા હાફિઝ કીધા આખિરમાં અસગર ને પોતાના હાથમાં લઈ લીધા હવે એક એક બીબી આવે છે અસગર ચાલો સફરમાં જઈએ અસગર કોઈ પાસે નથી આવતા ઝૈનબ પાસે બી નહીં મારું બાપ પાસે બી નહીં અઝાદારો બીબીઓમાં રોવાનો કોહરામ બપા થયો હુસૈન આવે છે બીબીઓ શા માટે રોઈ રહ્યા છો તો કે અસગર કોઈ પાસે નથી આવતા ફાતેમા સુગરાની આગોશ નથી મુકતા હુસૈન આવે છે ઝૂકીને અસગરની કાનમાં કઈ વાત કહી રહા અલી અસગર બહનને જોવે છે હુસૈનને જોમે છે હુમકીને અરે હુસૈનની આગોશમાં આવી ગયા શાયદ હુસૈને કહ્યો હોય બેટા તું નહીં આવ હુરમલાનો તીર કોણ કાશે મારી મોમિનીને કરામ ઇમામ મહેદી અલેસલામ તમારી સાથે છે રૂએ ફાતેમા ઝહરા મોજૂદ છે ચલો પુરસા દેવા માટે સાથે માતમ કરે યા હુસૈન યા હુસૈન યા હુસૈન યા હુસૈન યા હુસૈન યા હુસૈન યા હુસૈન યા

اكبر محمد وال محمد صلوات اللهم صل على محمد وال محمد ان شاء الله હવે આપણે એક નાનું અનાઉન્સમેન્ટ છે મુખી સાહેબ તરફથી એ અમે જોશું વિડિયોમાં અને ત્યાર પછી ફ્લેગ રેઝિંગ સેરેમની થશે બારે મુમિનીનને વિનંતી છે કે ઇમામ બારગામાં બેસે અહીંયા ઇન્શાલ્લાહ ટીવીમાં લાઈવ હશે ઇન્શાલ્લાહ સલ્લુ અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ

મોમિનિન ટાસ્ક ફોર્સ તરફથી એનાઉન્સમેન્ટ છે કે આપણી લેડીઝો જ્યારે મસ્જિદમાં આવતા હોય તો પ્લીઝ પોતાનું પર્સ અને વેલ્યુએબલ્સનું ધ્યાન રાખે. બે એવા ઇન્સિડન્ટ્સ થઈ ગયા છે કે મોટરસાઇકલવાળા પર્સ ઉપાડી ગયા છે, તો પ્લીઝ વિનંતી છે કે લેડીઝોને ઇન્ફોર્મ કરો કે ધ્યાન રાખે. પ્લીઝ સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.